0: 所以我们的原来今日出于亚比扎塔拉年把当你们所拉大瓦皮迎接他刚阳美籍给孙南多吉跌到松熊文章穷当米罗拉南胖脚不隔壁对拉健康人生完农营给孙南多吉当空格雷罗区罗芒布别尊局我理解芒出了三比半月加农把戏破局熊也不是
1: 칠레다 지금 말라 런싱 같은데 다 종단들이 태료 말이잖아
2: 지예요
1: 어 근데 아니 딱 걔나 저랑 거는 제일 샤나 단단이나 걔나 진내나 구조 담내 송계로 와 니네나 뒤 자진 통제 투고리 근데 무엇도 다디 칠레 랑 같이 종다 속으로 말라 차장 그냥 그도 그렇게 고소는
2: 다티 딘제스라 나랑 뒤에 어 니동 시긴다와 제베 디나노 콘주 대야 도시야 뒤브라 뒤에 그림 대나를 내 뒤점다 대야 다 수수긴 거네 신문에 kali sora ta manyung si tuksi jinyung sora si yue te ta kaansu no lo kashi si pe te ta legu nang la ale tu ngosu ka ngaran suki ti na matsui pa sora si si lo kashi tuksi te ti si si ti ki gyurim nang la nge nidong si lep si nidong ala kunzu nga ti li yabari purangi ti mangchui gyuze sopa ti yar si nge ti du sami nganzu mangchui ki kanta ti gyuze sopa pe te nganzu mien chong la sagu ka duingire chik tindin jindu sora si tindin si tu Tē tē tū sāma kōnsū yārshī tā tē tū ngā tē nā ngā ngō sū lē gō ngā tsū yō mā
1: rī
2: Tē tē jīg lā tāng bā rī, tē tū jīg tāng shū Tē nē nī tōng chō kī lō lā ngā tsū tī shē rū Shē mā tāng kī nī bē tēn rīn tūr chī Shē mū chū tsō bā rī Tā tē tū lā nī mī chē lē kī tī chī nī Tā tā ngā tsū chē nā tī yō bā hua chū tuā Tē kī tāng chē chē chē lē kī tā tī sāng mī yō Tā ngā tsū ngō nī shē sōng chē lē rāng mā rī bā Tē nyam tōng ngā rīn tūr tī jīg chī nyū yō tī ngā tsū tā ngā rī kī tī shāng shūng kī tsē tsō bā nā Tatin tsui xie xie, di xie tui zanba xiaxa kono ta rinba jitang tangbu niwe ki tse sura tinte pe xiaxa xachang ki tinte zangdu tobu tinte rachunga. Duru lo tui ma tui le kaxi chimbe ta mangzhu ki ngarang su gyuze zobe tsab xie xie chimbe yin, chile ki di tsab xie chimbe chiaxang langi xiaxa rinba rinba sun xachang ki tobu tinte rachunga. Dine xie xie ngandu zagu rinba ki ndi ngure de suke tong tile xie xie xie, ndi beti nidong ge lo langa tuksi gyurba legung, gyur xie xie lehe ki ndi lo ze rinba sun bi nidong xie ni tuksi yal. kāsab chēchī tūks chē tāngbarī. Āndi nā nidōng chūsum lō lē tū zāma tsok tsū tī tī rē gēnchāyā lā, tāndā gēnyūshū yō rē. Gēnchāyā lā gyā gā rīmbā tāngbō kē tī rē tsōmbā pō. Tī yin tū zāma gēnā kōng kā tsōmchā māngbō yō rā lā tsōmchā yāpū kē kē rē pē tī. Āndi tī rē tsōmchā tī chē tū zāma nī tūks tā pār tsō lā ngā rāngi tsām tsām lā tsōmchā tī rē tī chē gēnā lā gēndi shūgī shūgī chē chē nyāmbū bē tsōn sū rā chē chē. Āndi tā ngā rā ngō sū kē ngā rā tī nam kyū nā kār chī wā rā tsā ngō shuordu ngā rāngi tā tī chē lē rāng tā mā rā tī tsōmchā tī lā ngā rāngi yā Sōsō kētā mī jī gāshīn sōrā chēchī ān tī rēsī nī sō tīndē chīgī yō mī chēlē nāng tā tīndē yōng sīgī mātē tā tī mē zāng ān gēn jāyāng lā tūs gēn shū jī tē nāng lī jī mī jī tsōm jī gāng nī jī gō wā ān tīndē yīndō tā mī nī tōng chō sōm lō lō ngā tī lō tā jī lā tīndē jī bē tāng sā yō nā nī bē gu jī tūs rē bā shū jī
1: ā tī chēlē tāndā jī
2: gu jī tāng lē sā tsōm chē ā tīndē yāna rīmbē kī sātī nū rōgu shūna nā sōsū rīngnī chūsē tā pāpu chē, āni kō tūngi mi nduwa āni tīndē yīndu tsāma pōyō nāngu lā tīndē gēgīn tīndē pē tī tsē chē chē āni tānda tī yuwa chūyī chā xie hui kī chūshī rē, tānda gēmbu zō chē shī lā gēmbu zō chē shī lā kī āni gui chē chē, āni gēgīn chē rō chē sī tūksī lā bī yī āni shū lī gēn sōsī lā shāng yī tūk tsē bā rē āni ngā tēl tī chē chē tā mbā rē ālē mī būyē kī mī sōsū kī tā mēng shī rāng tē sū sāma mī tā kī duwa āni tī yīndu tsāma kī nāng tā gyōn chē rāng yōng mī nduwa āni sōsū tē tē chē tī chē chōng chē bā rē āni chāng tī tū tsāma ngē tsē shī chē nā lō chē kī chāng yī tsē shī yī āni ngē kyo yē tēn dāo chū ngā tō tī chū ngā sō tī kāng sō dāo chū kī chē nā kē nā yōng chē chē āni tī chē bā rē mē ngā tūp sī lē chē chē āni kē nā tī chē sō mē bā chē kē nā chē sō āni tī nē chē chē ngā chō yē kā kō kā kō mā rā bā rē tī tū tsāma nī tōng chū sōm lō ngā āng tāng bō bēn chō nī tē nē kōng lō sā tsēn tsō āng tāng bō tī shū ngā sō tī shū tō nī tōng chū sōm lō ngā tāng tī rē lō kā kī nō bū sī ngā nī nyam tō lā gēn tō chī tā kō lā kī tsām chē shī nāng chē kī
1: pēn
2: chū rō sē tē bē wō tī āng
3: tāng bō ngā tī tā 우리 서군의 용배 구조 담당 시기 소나도지 다리 구조 담당 민아 쪽부터 나라 랑기 터기인다 디마조 내리기 시험대 신의 뺏어봐
2: 얘는 어디기 주는 난 소속이 지금이 어디 시험 담기 딘데 돌리네 잠자리 마손 다 장당데 마손 어디데 로지지 그 세소시 딘데 다 디에나 구조 담당 그 잠당디 집당 면에 신 퇴배 소리 제벌 다 얘는 담주 통제자디 다 야가지 샤오빈 소르르 로 디베디 퇴요 마레 제가 소르 독스 레브리 다 이네 나라게 다 밀롭종 세제 단다데 미 케바망부 요르 텐졸라미다 망제 싶단 파솔 모시 메 짱갸르 바 한딘데 직직로 롭종르 세제 다 딩응기 나랑 델립트 잠게 잠자던 두르제나다 다 소소소 짓난 하스고도 윤도 침부 시부친자
1: 야게
2: 어 다 이나 고 미세긴데 초바 다가 능신 야게 로고도 능한 주 잠제데 다가 능신 고고 토르지 당고르 체나마소 토르 동고도 잠바니 다데 마뇽바케 칼레딘데 체야데 딘데 용게데 다 이나 소소 직소베 고할라 양 팔미 케바든 케왕딘데레 티제제 양고 약도 당딜 부제 토르 당 얘기 딘데 체 엔딘데게 셈주 망게요 짓단 셴마 담진이 메베나 능한 주 토르 참 다는 베는 가랑 님만 망조는 대박강시 오 망조 땡티 딘데유 아삼산데 세만난고 띵 카징 모소다 미 드로거를 방한 좀제딩이 좀 그 가르소 좀제지 딘데지 꼬르제비는 미자지 꼬르제비는 엔 데는 오여당 군이 숭제제지 미 지용고 엔 미 강주마 메비지 강시는 간조 요르스는 용마로 엔 덴조 미 숭제제 지용도 좀 아니 망제지 냠용 그 토킹게는 간조 디지 내가 좀 준제는 무슨 내가 들 딘데지 토비어
1: 엔
2: 딘데 인도 좀 오늘 딱 내가 들 가신 대외 진인 차르차르 베딘데르시
1: 담주다 그리네 곧 저디 직 소사체야 디다 소에기 창조에 내리 독조디 거지 마트야 비딘데 아무 유딜도 와
2: 제세레샤
1: 시디야 제세게 용들레
2: 제제제 다디 조부직자
0: 긴세나 도디라지 다벌 탑진 통지당 괴주 담린소 잠취 망보 탑된 농용신 탑용 종기 망비 공개 탑된라 링교 첨보 남기에 론데다게른 콩기 랑니제 차튼 시비 람버 셰다 양양 시진여 워나 차용히 가디 딘도 차튼 시바 강을 강다 티시담 다바라 랑니제 이라치 무휴제 잠자디 공인히나 데링 베종룽치 닌틴리 콩 캄기 룽틴제 나당이 주비 휴람 시비리 진앙 디고니 카다 시진여비 제지 문티더 신능 여바셔
1: gena tirang geta tanda tamje ta mambu ji tamba ba ndi na lo gena tirang ge ji tamje me shu ji ma re gena tirang o ta di ngu de yagu da se de ji gena tirang ge yang ji de changjo re shi ni de tamje de ken de re shi
2: di ni dong chu ge lo lo ngan zo tin jin do ji ge na ni tamje ti ji zu zhang yo ga la se ni ji
1: zu zhang yo ga la
2: yo ga la se ni ji
1: a yo
2: ta da
1: ngan zo yo ga se
2: de o di yo ga di si wa
1: ta pa da de ge la
2: o di de wa di si wa ta min gu kan de ji to ba re se na de 순장되기 딱 육강바디 딘데 강송 딱고 내가 돈다스는 딘데 지리 균쇼지 단 로드 잠만 안주디 강바도 고고 잼니데 딱지단 또 난고 잼니 요사 딱데 민도 소리스 딱 딘데 이게 토나스니 잠제시 지비데 요조 담네 신나다 근데 괜찮아 아니 잡혀서 망조게 딱 땡조로 무슨 또 잠만 요 다티 강서 벌써 조장 요라 그 거기 시지기 거기 내가 지금 독스 디제제
1: 난데디 조장 요라 그 시지 거베
2: 어 그 시지 거 다 망조게 나 그 내가 간대제 요 딘데 거도 지금 디제제 디 망조 망부지게 아니다 하장게 땡조도 가우시 우지게 땡조 어 다티 좀 저데 나라 그 원에 쟤는 다 망조가 나다 로디게 나 디가 나 치타다 제자지게 디 퇴자 망조 나
1: 네 그게 거야 전에 지 잡점을 써야 되다 잠자디 나로게 미나치 카고이 제자는 디 미나디 시가다 근데 턱으로 가게
2: 근데
1: 칼이 시부 열서도 아니 게나 게나치 잠자디 턱인데 강에 체체데 거다지리도
2: 때디 딘데레샤 단다 게모조레시라라 차샹스니 미 하장베 민자 신부 옆에 좀 보래 봐 다 게모조레시 잠자게 로트만 니지 인바유 군베닌도세 디 안당보 디레 당한 게모조레시 잠자나네 ཁྱི
4: ཕྱད
2: མམ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གས